0: 동강가에 부사 오 부산이 쪽이야 저라 오부마 부파록 쭈그리 위리로 허가한가 이제 부부마 부파 쪽이야 이탄고 앞으로 오 부사보 가함 그런 카동 희망이었다 비니마 사카명 동카 사숭숭이마양 동카 빈바부 비스나옥 라이 동카 게 오제 오 함착몽 오 보롬 오보 증 아바이케네 리만 이제 증보나 오저라고 나이 Getabuzin, Bishibrum Brummo, Father's Day, Mother's Day, Palaleo, Motanogrogo, Eva Munsasuk, Panda Cotter, Rocle Palaleo, Gifre Layo, the Supplica Masalica, Piaba, Salbrum, Yang Mauta Mungito, Salbrum, Nilang Mao, Jung, Cinema, Baba No Jung, O Borom Ruija,
1: Hojarao, Jungarao, Nada Nai,
0: Nada Naito.
1: ए आबनो किसा वान टुक दाय जों पांडा खलायो हनै आजागा सिमि सानाया जों खाबाय खुबाय बुमा बुहान हारा हामजा नादा नाय तोरा तोइदुल जे जराव बरक ताबुक सुखलिया याक याक नरमखा आजराव जों बरंनि ला थाङै जा